0: રામ રામ સરિતા દીદી.
1: રામ રામ રીચા ઓ સંગે સંગ ચપાલ સુનૈયા જમ્મો સંગવારી મલ્લા હમર દુનો કે
0: રામ રામ.
1: રીચા,
0: હા દીદી,
1: અષાઢ કે મહિના લગતે સાઠ કરિયા કરિયા બાદલ હ ઘુમરથે ઓ ઝમાઝમ પાણી બરસથે ના તભે ધરતી દાઈ કે સંગે સંગ કિસાન કે મન તકો હરિયા જથે. ઔ એસો ના અધિક માસ કે સે તી જેઠ કે મહિના તો લટપટ કટે હે.
0: હા દીદી, સિરતોની
1: અબ્બડ અગોરા કે બાદ અષાઢ આઈસે આઈસે લાગત હે.
0: સિરતોન બાત આય દીદી. ઔ દેખ ના, હમર છત્તીસગઢ કે કિસાન મન ખેત ખાર કે સાફ સફાઈ જોતાઈ કરકે પાણી જ કે અગોરા કરત રહી હે, તાકી ધાન પાન કે બોવાઈ હો સકે. કદ કોન સંગી મન હા જેખર પાસ ના દીદી કઈ જન કરા પાણી કે વ્યવસ્થા રહી તો મન હા બો ઘલો ડારે હવે. ઔ જેન મન હા આકાશ ભરોસા હાવે વહુ મન ઘલો અબ બો આથાવે.
1: હા, ઔ પાણી બિના કિસાની તો નહીં હો સકે રિચા. ભાઈ, હમર કિસાન સંગી મન જેન ખરીફ મે મુખ્ય રૂપ સે ધાનેજ કે ખેતી કરથે. ઔ કતકો જન સંગવારી મન એસે તકો હે જેમન ફલ ફલિહારી યા સાગ ભાજી કે ખેતી તકો કરથે. કાબર કી બરસાત માં પાણી કે તકલીફ નહીં હોય, સાગ ભાજી ઘલો ભરપૂર હોથે ઓ આમદની ઘલો બઢિયા મિલથે.
0: હા દીદી, ઓ વ્યવસાયિક રૂપ લે સાગ ભાજી કે ઉત્પાદન તો કઈ જિન સંગી મન હા કરથી જ ફિર ના. બરસાત માં તો ગાંવ મન મન દીદી દેખેલે મિલથે, ઘરો ઘર મસ્ત સુંદર બારી બખરી માં સાગ ભાજી પોઆય રહી થે. ઓ ના દીદી, યે મહિના માં ના મુખ્ય રૂપ લે જેસે સેમી હોગે, ટમાટર, કરેલા, ભાટા, ભીંડી, ફૂલગોબી હોગે, લૌકી, કુમડા, ખીરા જૈસન જો સાગ સબ્જી હે ઓલા ઉગાય જાથે.
1: અતે ઉગાય હસ નહીં.
0: હા દીદી, મેં હના ગમલા મેં લૌકી લગાય હવા ઉ કદ્દુ લકાભર. અભી આ જથે હમર એક છન તિહાર હા કમર છટ, તા ભાજી ચાહી તો છ પ્રકાર કે મહુ હા કહીં કુછુલ બોય હાબો દીદી. ફિર ઓલા મેં હા કોન દિન બોય હા આપ મન તો જાનબેજ કરતા.
1: ભાઈ ભાઈ, મહુ જાનતો કે અક્તિ કે દિન હમન બીજા ડારથા.
0: હા દીદી,
1: ઓ હમુ અપન બાડી મ ડાર ડરે હે નવ બહુત અકન જો સેમિક બીજા હે ઓ લૌકી કે મન હે ઉકર નો નાર છછલ ઘલો ગે. ફિર વ્યવસાયિક રૂપ से यदि खेती करना है ना रिचा, तो भाई बेरा के बड़ महत्ता है. कोई भी साग भाजी मौसम के शुरुआत में आते ना तो कर रेट बढ़िया मिलते. और लोग बाग मन नवा साग ला खाए में रुचि तक दिखाते है नी, और बढ़िया बिकते तो किसान ला खुशी लागते. एक सती आजकल व्यवसायिक रूप से जो साग भाजी या फल फलिहारी बोवत है वो किसान मन चाहते कि भाई ओकर साग सबले पहली बाजार में आवे और